0: પદે
1: દસ પદ તુલે પાછે પાવે
0: એક બસ કાંડ કોણ ગવાવે
1: એક પીના દે દસ પીહે
0: તો મોડા કો કહા કરે
1: જિષ્ઠા પુરુષો નહીં જા